ધન ગુરુ અર્જન પાછળ સાહેબ આપણે મુખાર બિંતો આંદે ને એક ઘડી દિન સમોકો બહુત ભયારે એ મેરિયા માલકા એક ઘડી વી એક પલ વી તેથું જે મેં વિછડ જાના તે ઇંજ લગદા કિતને હી જુગ બતીત હો ગયે ને કિતના સમા લંઘ ગયે